0: શું કહું બોલી દ સિત મિલિયો ડોલર કે કુમા જે વો બાતો હર કે શું હોય જાનેલા એ એ કુછ છી છ ભાઈ બહેન મે જેસે હોલા દેખ લે સ રિકોનેસન્સ દે ડેટ પાપીવા મે સવિલ દીક દે લે હો સબ ચીજ કે પે કરે કે ચાલા એ પાપીવા એ કુછ બોલ લહ નઈ નેસેસર બા ઓન રજિસ્ટ્રે કરે કે અબ હમ બોલી એક બાન હમની કે એક બાન ચીજ કરબ એગો હમ આતો એકો પાપી કર લઈ સ હમ કે નઈ ચાલા જાકે બીગો ઓન રજિસ્ટ્રે મા ઓ પાપીવા ઓન રજિસ્ટ્રે કરે કે कब सके ओब्लिगेटरी जाके लाकू ऊ पपीवा के ओकर वाले देखी कि ऊ जो बनैले हैं से बुझ हम आर तू ऐपो तब्बा कब एगो केस लाकूर में आई तब लाकू कब देखेला तो हिया ऊ जो बा पपीवा ओकर आकतवा तो देखी बोली हाँ अंग्रेजी नहीं बा लाकू बोली कि हाँ हम नहीं सकब कुमा जे कोट ले कुमा जे है पपीवा जो बनैले हुए लिखल बने खी सब को रेख बा મેં અનરજિસ્ટ્રે નહીં બા હમ નિયર આવોકા બા એકવાન આવોકા બોલે હા માય લોર્ડ હમને એક્સેપ્ટે સ અનરજિસ્ટ્રે કરે કે હમને લેપ્સ લંગાજમાં જુજમાં કે અગાડી દે કે ક્લિયર નહીં નેસેસર હ જાકે અનરજિસ્ટ્રે હી કરે કે ઉ ડોક્યુમેન્ટ યાની
1: કે એગો લેટ એગો લેટ જબ દિખલવા કર મે તો સગબા લે તો આપન લાગે રખે હા ના એગો કોપી દે દેલા અપન એગો કોપી રખ લેલા
0: જોલી
1: ના તો ફિર ઓકર બાદ મે આજે માન લ હો અદમિયા તો હર પૈસા નહીં પે કરતા મંગલા મંગલા મંગલા નહીં દેવતા નહીં દેવતા બોલ બેદી કમ કેસ કર દેવા લાકુ ભાઈ જો દે કુછ કરબે તું પાપી વાલે કે ગર્લ અપન આવો કા અપન આવોએ આવોએ ઓકે અંસ્ટ્રે કર દે
0: ના હા નહીં અભી સી બોઝો નહીં અંસ્ટ્રે બા આવો કા વા ખાલી દેખ લે બા વો વા દેખ લે બોલ બોલ જાને નહીં અંસ્ટ્રે બા તે બોલી કોરેક ને બા કેસ જાપ સ લાકુર મે દલી અબ
1: હા
0: જીતે ખાલી આબોકવા લાકુર આદેશ કરેલા બોલે હમ એક્સેપ્ટ લંગાજમાં લેવો થઈ હઈ માય બાપ હમને અંગ્રેજી કરે પપીવા
1: હિયા પર હમને જતના ભી દર્શક લોક હમને દેખા તા લોકો એક એક ચીજ સકબ સા બોલે હમને શ્રોતા લોક કે કહી ભી આપ કિસી સે પૈસા લેવત હવા દેખા એકર મેં શક કે કોઈ બાત નહીં બા એસા નહીં કે ભરોસા નહીં બા લેકિન એગો આદમી જબ તોહર સે પૈસા માંગતા ઓર જબ આપ ઓકે પૈસા દેવત હોય તો એગો પણ ભરોસા અંગાજી કરત હોય એગો પણ ઓકર ભરોસા બાકી ઉદે તો જબ આપ ઉપકર પર સગબા ભરોસા કરે તો ઓકરો ભી ચાહેલા તોહર પર ભરોસા કરે કે એગો પાપીએ હંમેશા કરિયા ઓર સિંહે કરૈયા કે દેખા ફલનવા પૈસા લેલે બા ઓર હૈ પૈસા ઓ હમકે બોલે બા કે આવત બરી સમકે ઈદ મહિના મેં લૌટા દે તો દુનો જના સિંહે કર થઈ જા ઓર બસ હૈ દુ જના કે બીચ મેં ગો લેથ હો જાય સિંહે કર દે બા કાલ આજે હો ઇન્સાન કે ઓકર ઈમાન ડગબગા જાય કાલ આજે ઓકર મન મેં ચલાય કે હમ કાહી દેવા પૈસા હમ તો નહીં દેવા ના બોલી હમ નહીં દેવા પૈસા તો કોઈ ચીજ સગબા કરે તો હર લાગે કમ સે કમ એગો સબૂત બા એગો પાપી બા જો સગબા લાકુ મેં પૂજ્યા કરે તો હંમેશા યાદ રખ્યા કોઈ કે પૈસા દેવા હંમેશા એગો પાપકી ચાહેલા તોહરા બનાઈ કે
0: અરે એ બી એગો જુલી ચીજ બોલે હ હમને આપસે એગો દૂસરા હલા એગો પ્રોગ્રામ લેકે સિયાચિયા કે વાલિયા કા
1: હા
0: કોણ ઓકર વાલેર કાહે ચાલા સિયાચિયા કરે કે નહીં રહેલા સિયાચિયા તો કા હોયલા હમાર તું એગો અગ્રીમેન્ટ કરલી સી બોજો હમ તોરા બોલાવ એક મિલિયો હમ તોહરા દે હિયા બના દે લઈ સ પાપીએ ન તું સિંહ કર લેવો ન હમ સિંહ કર લે કઈ કોણ વાલે હોવા સમજલન આર એક બાન આપ સકે છે નુતિર હિયા જાલા અદમી નહીં સિંહ કરેલા અંછે સિયાચિયા કે ઓકર વાલે હમને આપસ એગો પ્રોગ્રામ લેકે કાહે એ પોત સિંહ કરે કે ચાલા આર સિંહ કરે કે ગાડી કોન કોન ચીજ દેખે કે ચાલા એગો દુખી મમે અચ્છા આજ કે લીએ ભી ભૂલ જાયલા સર હમને આયલા સર લોન મે અબ લોન મે કબ હિયા લાબં કો કબ હઈ થોડા પૈસા દેવતા તો દુસર એગો કોન ચીજ બોલે બોલે ભૈયા હમ કે ખોરેક બા યા લાબં એક્સેપ્ટે બા કુમા જે તોર ખુઈ તેવા મે દેખે મે ચાહેલા એગો આસીગન્સ એગો લાસીગન્સ લેકે એગો ફેમ જો નાસીગન્સ કોમ જે આસીગે કરી કે કોમ કો તું ઓકે પેયે કરબ આસીગન્સ દે વિવ જમ જે બોલ્યા સર ઓકે ચાહેલા એગો લાસીગન્સ લેકે તે ઓ ફેમ દેખી ઓ કોન જે એગો કોમ્પાની દેખી જો નાસીગન્સ કરેલા ઓ અદમિયા કે કોમ જે આસીગન્સ દે વિ ઓકે કોમ જે હર મહિના મે પેયે કરેલા આસીગન્સ વાકે ઈ કાહે માંગે લનસન જબ ઓ અદમિયા જે પૈસા લે લે બા એમ્પ્રન્ટે હોય લે લે લે બા પૈસા લાસીગન્સ વાકે ઓકર એગો રહી કુછ કાલ હો જાય તો લાસીગન્સ વા ને પેયે હોયલા અભી એક આદમી મજા કામ

0: ઈ જાન ગલ કે ઉ નઈ સકતા પે કરે તો કુછ સકી કરી જે કામ ખડાવા
1: સેફ તો કા કરી લાબક ક પાપી ભેજ દેલક સબ ચીજ દેખતા ઉમે ભી નઈ પે કરતા ન હો બુગવા તો ખડા રખલ ન ગાંચી વા ગાંચી નઈ ખડા હોયલા ખાલી ઉ પાપી સિંહે કરેલા તુમે બોલી
0: સબકે બોલેલા કે એગો ગાંચી ખડા કે કોઈ ચીબા ખાલી કુછ નઈ હમ સબ કુછ હમી કરબ तू खाली सीए कर
1: हाँ,
0: के सुन ले हाँ, देखना पैसा ले बताए गाँव ची के काम बा तो के कुछ नहीं बा करे के हाँ, पैसा तो हम ही पे कर हाँ, तू खाली सीए कर तो हो सिंगा छेवा के पीछे कौन ची बा हाँ, हमने के तनी बतावा
1: आली बतियाई सब लबंकुआ के बोले रल गाँव चिवा के तू खड़ा हो थे ना पीछे तू बोल ए खड़ा हो जो दो हई तो मैं कुछ हम तो पे करब તો કબ ગાંચી હોય અંજે મેં આવેલા કબ ઓકે પ્રોબ્લેમ હોયલા કબ ઈ ડેબિટ હોય જો પૈસા લેવા પે નહીં કર લેવા
0: યાની કે જીતના કર લોન બા જીતના પૈસા બા ઓકે ચાના પે કરકે જે ગાંવ ખરાવા
1: હા અબ કા કર લેવા કબ ઘર લા બંકવા કે આગે તો મેનેજર વાલા બંકવા કે એક્સપ્લિકે કર લોન મેનેજર જીસે મની બોલ્યા છે ન તો ઉ બોલે રલ દેખ ઉ નહીં પે કરી તો કે પે કરી કે ચાલા ઉ એક્સપ્લિકે કરેલા ઉ વખત તો
0: તો હા વખતમાં મેં જબ એક્સપ્લિકે કરી તબ તબ સક્યો કર દિમાગ ઘૂમ જાય બોલી દેખ હમને સક ગાંચી ખડામ તો ભાગ જા
1: એક કુછ હોય બોલી જાણે લે હમર ખાતીન ખડા હોજો એગો કુમાજે એગો લાફિદાવિદ કરે કે ચાહેલા હમકે ચાહેલા દુગતે મોય તો દુગતે મોય કે ગલ દેખે ના ખડા હોય કે લાફિદાવિદ હોય પછી ઉ ખડા ઉ નહીં સિંહ કરી તો હવે લાફિદાવિદ હોય મેં તો વાલ્યા નહીં બા એક બાન આદમી બોલે બોલે કોઈ છબ નહીં ભાઈઓ હમે હઈ મજે સિંહે કર દે મજે હઈ ખાલી ઉતા લાફી દાવી દ ઈ છો કુછ નહીં હા બેગો બોલી કે જોન ચીત બા ઉ લફી દે વિદવા મે હઈ દુ ગોતે મોય વા ખડા રહલ અબ જાકે કુમા જે ઉ જોન બોલે હોય કોનો ચીજ હો ગ લફી દે વિદવા મે યા ગો જૂઠ કે બાદ બોલ દેલક જોને ગો આદમી જીતે રખલ ઉ કે હુઆ લીક દે રહલ કે મર ગલ
0: તો સગી બાક આઉટ કરે
1: નહીં બાક આઉટ નહીં યા તો કે પ્રોબ્લેમ હો ગલ દુ બરીસ કે કઈ સકેલા ચલ જાય ફૂસ લાફી દાવીદ કરે કે બસ આ કહે તે અહીંયા તો સેમ નહીં કરેલા કબલા ફી દેવી દુઆ કરેલા જીસ કે સેક્રેટરી કે આગે
0: દાવી દેલા તો છાના સેમ રે કે
1: તો સેમ કર લેતા બોલે સચ કે સિવા કુછ નહીં બોલી ને અહીંયા તો જૂઠે બોલે બાહુ મેલી કલબા તે અહીંયા તો ઉ તો નહીં જાનતા બોલતા સેફ ખાલી ખડા હોજો તો કબ દેકુવે હોલ કે એક મજે જોન લાફી દેવી દુઆ કરલક ઉ એક મજે કોરેક નહીં બા જૂઠ હ તબ દેખભાલ આ પોલીસ એગો લંકેત કરી તો પૂછવી કરી ઓકે કે મિશ્રા કે આગે બોલી મિશ્રા બોલી અહીંયા આલ હોય હોય તો કે એગો કેસ બા કે ફોસ લાફી દાવીદ કર લે હોય આજે જનલક કે હું એવું લાફી દાવીદ વા ફોસ હોય બા તો અહીંયા તો કે બોલ કાન બોલી તો કે અમ કે બા દુ બરીસ તક કુમાં જેમ સકબ તો કે બંધ કરે યા ગોલામાન બી બા તો ખારી ખડા હો ગયેલા ગાંચી ઓ નહીં રહીશે હોય તો ગાંચી ઓ કાકે બોલી અહીંયા કે હમ નહીં જાણત હતી કે કુમાં જે ઉ નહીં શકી પે એ કરે અબ કા કરી લાબં કબ દેખતા ઉ અદમિયા દીપીતે વા જુન મનલગ પૈસવા નહી સકલક પે એ કરે તો કર ચક પૈસા ના ચાહ્યો કે ન તો એસે કરતા લાબંગ તા લાબંગ તો ફાઈ તો જાત તે ભીતા લાબંગ તો બહુ પૈસા કરેલા જે કરેલા અરે તો કે હું ગારંટી વા જુન ખડા હોલ અદમિયા અબ ઓકે બોલે કોરેક બા પાપી વા ભેજલક રિસ્પોન્સ આલ દેખતા કુછ નહીં હોલ બા તો કા કરી અંકલંસે કરી એગો કેસ લાકુર મેં અબ લાબંકવા કેવું કરતો આવો આબો કા સબ્બા ઓલો કે બોલી એગો ભાઈ નોટિસ મિઝન દે મેં એગો પાપીએ ભેજ લેગાલ કે આકે પે કરે કે અબ અદમિયા નહીં શકે પે કરે અહીં બી નહીં કરલા તો બોલે સાહેબ હા ઉ રેકુઇવે કરે કે ઉ દેતવા જોન પૈસા દેલે બા તો સેઝી કરી જીબિયા હઈ કે જોન ગાં ચિયાવા બા તીન કાર તો દેબી તે જોન ગલબા પૈસા માંગે ઓકર તો જીબિયા હોય નહીં બા બા કોનો કે ઉહુ બી લાબંક માંગે ઓકરો જીબિયા આર ગારંટી હોય બી ફિન માંગી લાબંક મિસિલ માં તીન કાર જોન કે ગલબા પૈસા માંગે ઉ બોલ કાહે આન લે બાગો દુસર ગારં કરે કે પછી ઓકર તો નહીં બા જમીન ઉન આર અહીંયા લાબંક બોલે દે હમ તો કે દે પૈસા મેં કો ગારં આન મેં ગારં હોય કે ન જીબિયા હોય મેં ઓકર કુમા જે હાથ દલ લેબા અહીંયા કબ નહીં પે કરલક દેબી તે વા ગારંટી વા ખડા હોલ ઓકર તો બોલે કોરે કોર નમ દેલો કર આવું આબો કા તાન કર લે બાપ કબ મો કરલા બંકો કે બોલી એગો કેસ કર તો કેસ કર કે અહીંયા ડાલ દઈ કુમા જે લાકુર મેં તો અહીંયા દેખબ અબ ઓકર એગો કેસ આલ
0: આપ ગાંવમાં જોન બા ક્ષમા
1: કરિયા
0: માન રાખી એગો ગાંવચી એક જણા કે બોલે વંશા ગાંવચી ખડાવે કે તો ખાલી એગો લાપે મિલેલા ઓકર જમીન જાયદાદ કુછ નહીં બા ખાલી એગો

મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમ રંગારંગમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. રેડિયો મોરિશિયસના લહેરો પર આવી પહોંચ્યા છીએ અમે. આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે માઇક પર આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ના. સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો. આપ સૌ કોઈ મજામાં હશો એ જ આશા રાખતા ચાલો જોડાઈએ આજના કાર્યક્રમની સાથે. મે મહિનો 22 તારીખ શુક્રવારનો દિવસ 2026નું વર્ષ અને અત્યારે અધિક જેઠ માસ ચાલી રહ્યો છે. આપ સૌ કોઈ બસ આનંદ મંગલ હશો એવી જ આશા રાખતા. ભાઈ અનુભવની વાતો કરીએ અને અનુભવ એ ઉંમરથી નહીં પણ પરિસ્થિતિની સાથે આવે છે. સારા સમય કરતાં ખરાબ સમય જિંદગીમાં ઘણું બધું શીખવી જાય છે. માટે ખરાબ સમય જ્યારે આવે પરીક્ષાના રીતે એને અનુભવ કરતા રહો, એમાંથી કંઈક શીખો અને જીવનમાં જ્યારે કંઈ તમને આગળ વધવા માટે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો બસ તે માટે આપણે કહીએ ને કે કમર કસી લઈએ અને આપણે હિંમતની સાથે આગળ વધવાનો પ્રણ લઈએ. ચલતી કા નામ ગાડી જેમ કહેવાય છે, બસ ગાડીને આગળ વધારતા રહીએ ધીમે ધીમે જ. સહી ધીમે કરતા પણ આપણે કહીએ ને કે એ ગતિ પણ તમને આગળ ચોક્કસ લઈ જાય છે. તો ચાલો આજના આપણે

કાર્યક્રમની શરૂઆત આપણે જીગરદાન ગઢવીના સ્વરમાં મુકાયેલા આજના આ પ્રથમ પ્રખ્યાત ગીતની સાથે કરીશું. તો બસ પ્રેમથી સાથ દેતા રહેજો. 2 વાગ્યા સુધી અમે છીએ આપ સૌ કોઈનો સાથ દેવા માટે.

પ્રખ્યાત ગીતો જે આપણે સાંભળ્યા હોય અને એવા જ ગીતો ફરીવાર સાંભળવા મળે તો આપણે કહીએ ને કે આપણી યાદો તાજા થઈ જાય છે. અને ફાલ્ગુની પાઠકના સ્વરમાં મુકાયેલું જોડે રહેજો રાજ, સાથો સાથે રહેશો તમે, બસ એ જ આશા કરતા આ ગીત તમારા માટે ખાસ કરીને ફાલ્ગુની પાઠકના સ્વરમાં.

આટલી બધી એનર્જી શુક્રવારનો દિવસ છે, પાર્ટી ટાઈમ કરવાનું મન હોય, કારણ કે આવતા બે દિવસ તો ભાઈ આપણે કહીએ ને કે પરિવારની સાથે એક સરસ મજાનું વીકેન્ડ ઉજવવાનો સમય. તો બસ એન્જોય કરતા રહો આપણા ગુજરાતી ગીતો રેડિયો મોરિશિયસના લહેર ઉપર, અને આ સાથે તમારા મૂડને સેટ રાખવા માટે આજનું આ છેલ્લું ગીત પણ એકદમ ધમાકેદાર ગીત છે, અને આ ગીત છે પાર્થ વરદ ઠક્કર, નિરેન ભટ્ટ, યશિતા શર્મા, સિદ્ધાર્થ અમિત ભવસાર, આદિત્ય ગઢવીના સ્વરમાં. અને આશા કરીએ કે આ ગીતના જેવું જ તમારું મૂડ એકદમ રહે ટકાટક. બસ એન્જોય કરતા રહો, ફરી મળીશું રવિવારે સાંજે 3:30 વાગે રંગારંગ કાર્યક્રમમાં. ત્યાં સુધી બસ તમે પોતાનું ધ્યાન રાખો, હસતા રહો, મુસ્કુરાતા રહો, એન્ડ વિથ ધીસ ટાઈમ ટુ સે ગુડ બાય. સમય થઈ ગયો છે ગુડ બાય કહીને જવાનો, તો બસ તમે પોતાનું ધ્યાન રાખો, રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.